0: પ્રસાર ભારતીચ્યા વેવ્સ ઓટીટી પ્લેટફોર્મને ન્યૂઝ ઓન AIRR સહિત 558 કિલોહર્ટ્ઝવર આકાશવાણી મુંબઈચી ही आहे अस्मिता वाहिनी. रात्रीचे 10:30 वाजलेत.
1: श्रोतेहो प्रसारित करीत आहोत नभोनाट्य कातरवेळ. लेखक विठ्ठल पणदूरकर. सादरकर्त्या करुणा देव.